એ શુણા તુમે લોકગીત ગાણે આળે થે મનીષ કુમાર એબે હમા ગલબાત કરને નશા જીવનરા દુશ્મન. નશા સિર્ફ એક બુરી આદતી નહીં સો બલ્કી એ માણું રે શરીર મન ઓર આવણે વાળે જીવના કે નષ્ટ કરને વાળી એક ગંભીર સમસ્યા. આજ કે ટાઈમમાં તા શરાબ સિગરેટ તંબાકુ ગુટકા એવો તો અસહ્ય સો સાથી નયે નયે નશે કેથી ચીટા ડ્રગ્સ એ સબ ચીજા મારે સમાજાતા બહુ તેજી કા ફેલને લાગી રહી. કઈ માણું તો એટલે કે ફેશનારી તઈ યા તણાવ દૂર કરને રે ચીજ સમજો સો પર સુલે સુલે એ આદત તિનારી જિંદગી બરબાદ કરી દો. સભી કા જાદા તો આજકાલે દેખો જો ચીટા સો સે હર નયે છોટું કે આપણી ગિરફતા દા લયા કરો. એસ ચીટે સાથે કઈ સારે ઘર બરબાદ હોય ગયો સો. જો બે નયે છોટું સો સે ગલત સંગતારી વજા કાંઈ નશેરે ચંગલવા દા ફસો સો. આજકાલે બાગ દોડ ભરી જિંદગી સો હર એક માણું તનાવા દા ચાહે સે ઓ નયે છોટું સો યા કોઈ કામકાજી સો. પર જો નયે છોટું સો તીના કે કેથી પડાઈ રા દબાવો આપણે જીવના દા આગુ બઢને રા માનસિક દબાવો સો તનાવ સો એ તેરે કારણ બેસે નશરે કિનારે મોડી જાઓ સો. ઓર એક સભી કા બડી સમસ્યા મારે સમાજાતા આજકાલે જો બે નય પેઢીઓ સો તીના રે આમા બાપુ કામકાજી સો સેવો આપણે કામકાજાદા વ્યસ્તો જગરે પહોંચો તો તીના કાય આપણે બચેરી તઈ કે તીતના ટાઈમ નહીં હો જીતના તીના દેણા ચી એતે સાથે કેથી ના કેથી બચ્ચે સાથે જો વાતચીત સો સે કમોને લાગી જાઓ ઓર એસ વાતચીત તરીકા મેરી વજા કા બચ્ચા નશરે કિનારે કે મૂળતા લાગી જાઓ. જો નશા સો સે ચાહે કોઈ બી હો સભી કા પહેલે તો જો મારે યુવા પેઢી સો તીના રે સ્વાસ્થ્ય કે નુકસાન પહોંચાવો સો. તંબાકુ સિગરેટા સાથે કેન્સર જેવી ખતરનાક બીમારીઓ ઓર જો શરાબ સો સે લીવર ખરાબ કરો તેથી ડ્રગ્સ યા ચીટા વગેરે સો એ સીધા અસર જો મારે નય પેઢીઓ સો તીના રે દિમાગા પાંદે પાવશો ઓર એ તેરા તીના રે દિમાગા પાંદે બહુ બુરા અસર પડોશો. નશે કરને આળા માણું સુલે સુલે કમજોર પડી જાઓ ઓર કઈ તરારી બીમારી તેસ્તા લાગણી શરૂ હોય જાઓ. નશેરા જો અસરો સો એ સિર્ફ તેસ માણું તઈ નહીં હો જો નશા કરો બલ્કી એ તેરા અસર પૂરે ટાબરા કે પડોશો. એ તે સાથે પૂરા ઘર પ્રભાવિત હો ઘર આદા ઝઘડે બળે જાઓ પૈસેરી તંગી હોય જાઓ. કઈ માણું તો એસ નશેરી તઈ કે અપરાધ ઓર હિંસા

ઠંડડી બોલો બળારી છાંઉ, સુમેહા કૌશલોરી અવાજ જ થા એ પ્યારા જ્યા લોકભજન. તજી દેખો કલ કા દિન બળપારી ખાસ દિન ના, ઇસ્લામ ધર્મ રે ખાસ ત્યોહારા ચ એ એક ત્યોહારા બકરીદ. ઇત જો ઈદ ઉલ અઝા વી બોલ્યા જાંદા, એ હર સાલ રી 10મી તરીકા જો જિલ હિસ્સા કેલેન્ડર રે અનુસાર મનાયા જાંદા. બકરીદ પૈગામ્બર ઇબ્રાહિમ રે બલિદાન રી યાદ ત્રી રૂપચ મનાયા જાંદા. ઇત દિન દુનિયા પરારે મુસલમાન જોએ સે નમાજ અદા કરદે કને જાનવરા રી કુરબાની ભી દેંદે. છોટી જી ગલબાત જી ઓર લગાની તુહાને એક પે બેરોજગારી રી સમસ્યા. બેરોજગારી યાની જો આ એસી પરિસ્થિતિ જિસ ચ માણું જો આ સે કામ કરના ચાંદા પર તીસરે મન મુતાબિક જો આ તીસો કામ ની મિલી પાંદા. બેરોજગારી સિર્ફ માણું રી ની બલ્કી સમાજા ખાતર ભી એક બડી પારી સમસ્યા બની ગુરી. બેરોજગારી દેખો જી એસી હોય કઈ વાર અહાં જો જો આ સે કુછ લોક જો એ સે લગા ભી કામ કર્યા રહે પર તીસ કામ કરને ખાતર જો આ સે એક આદમી ભી કાફી હોવા કને તીસી કામમાં જો જો આ સે પાંચ છ માણું જો એકઠે મિલી કને લગ રહ્યો હોય. જ્યાં જે ગાવા ચહે દેખાય પઈ ખેતા ચ જો કામ દોહા માણું આ રા તીસો ભી પૂરા ટબ્બર લગ રહ્યો હોય, દસ દસ માણું લગ રહ્યો હોય, ક્યુંકિ તેના કે કોઈ કામ નહીં આ. પર અગર તેના કે કોઈ કામ આ કને સે અહીંયા શોખી તોર પર કરે રહે તા સે બેરોજગારી નહીં. ફિર મોસમ હોવા જે તજે ફસલારા મોસમ હોવા તા કઈ માણું એસે ભી તેના જો રોજગાર મિલી આંદા, મજદૂરી કરને રા, સમાન ઢોણે રા, ગડ્ડિયાં ચ સમાન ઉરતે પરે લેણે રા, યા ઓર ભી કઈ ટેપારે કામ જો એસે મોસમ રે અનુસાર તેના મિલી આંદે. પર તજે મોસમ બદલી જાંદા તદ સે ફિર બેરોજગાર હોય જાંદે કને તેનો ખાલી રે કને જો આ સે ઇંતજાર અગલે મોસમારા કરના પોંદા.

બેરોજગારી જોઈ એકબળ પરી સમસ્યા ઈ ગ્લાણીના મતલબ એવી આ પઈ એ જો આ સે આરે સમાજ જા પર જો આ એક અભિશાપ આ ઇસતે જો આ સે માણુઆ ચ બીમારીયા ભી વધદી જાંદીયા ક્યોંકિ પૌષ્ટિક આહાર જો આ સે ખાણે નહીં મિલતા યા તો જે પૈસે નહીં હોણે કરે તો નાજા જો ભી પૈસે નહીં હોણે ઘટ પૈસે હોણે રે કારણ જો આ સે આપણી સેહતારી સંભાળ ભી માણુ નહીં રખી પાંદા ઇસ ખાતર જો આ સે બાર બાર છોટી મોટી બીમારીયા રા શિકાર હુંદા રહેંદા કને ઇલાજ નહીં હોણે રે કારણ ફિર સે ઈ બીમારીયા તિનરિયા વધદીયા રહેંદીયા ટેન્શન જો ઈ સે ભી ઇસતે માણુઆ જો હુંદી કને બેરોજગાર જો એ સે જ્યાદા ડિપ્રેશન રા શિકાર હુંદે કને ડિપ્રેશન જો દૂર કરને ખાતર જો આ સે નહીં જોઈ ઇલાજ અપું તે સોચી લે કને નશે રે આદી જો એ ઓણે લગી આંદે તંજે માણુઆ જો નશે રી આદત હોઈ જાઈ કને ફેરી દિનો ફેરી પૈસે ચાહી હોય કને પૈસે દિનો કિતી દેની મિલદે તો સે ચોરી ચકારી રી તરફ આપણા ધ્યાન લગાઈ દે કને લગી જાય ફેર ચોરીયા કરને ઓર લોકો પરેશાન કરને મુલકારી તરક્કી રે બારે અગર દેખ્યા જાઓ તો અગર બેરોજગારી જ્યાદા ઈ તો મુલકારી તરક્કી કદી ભી નહીં હોઈ શકતી આઈ ક્યોંકિ જો આ સે આદમી રા રહેણી સહેણે રા તરીકા ભી નહીં ઠીક હોણા બીમારીયા ભી તિનો ખૂબ લગણીયા કંતન જે રોજગારી નહીં તો મોએ પૈસે ભી નહીં હોણે એ ઇસ ખાતર જો આ સે મુલખારી તરક્કી ખાતર ભી રૂકાવટી કને મુલખા ખાતર ભી બડ પરી બુરી ગલી તો જે એસા રોજગાર ખાતર જો આ સે ઉરે પરે નહીં ભટકના ચાહીદા આપણા રોજગાર ભી જો આ સે જરૂર કુછ ના કુછ કરના ચાહીદા જીયા ચાર બનાય સકાય કપડે સી લિસકાય ઓર સજાણે રી ચીજા બનાય સકાય ક્રોસીએ રસમાન બનાય સકાય ઓર ઓર બડે ભારી કામ જો એ સે અહીં કરી શકાય કને અહીં બેરોજગાર નહીં રહી કને દૂજિયા જો બેરોજગાર જો સે ભી નહીં રહેણે દે શકે કને આપણી જો રોજગાર કરના સ્વરોજગાર કને ઓરસી જો ભી અહીં નોકરીયા ફેર દઈ શકાય તો ઇસ ખાતર જો નોકરી પર ભી આશ્રિત નહીં રહેણા ચાહીદા કને આપણા કુછ ના કુછ છોટા મોટા કામ ધંધા જો આ સે જરૂર કરના ચાહીદા